0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.
0: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો. વિજાસાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. ને તમે જ્યાં ક્યાંયથી જોડા હોય બધાના મારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શનિવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 19 સપ્ટેમ્બર અને સવારના 10 વાગી ચૂક્યા છે. અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અમારો સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ જે નથી એ નહીં મળે તો ચાલશે, પણ જે છે એ ખોવાઈ ના જાય એનું જરૂરથી અને ચોક્કસથી ધ્યાન રાખજો. એટલે કહેવાય છે ને જે નથી એ નહીં મળે પણ જે ચાલશે અને જે ખોવાઈ ના જાય એનું જરૂરથી ખ્યાલ રાખજો. તો ચાલો એક સુંદર મજાનો આપણે એક ભજન લઈ લઈએ હેમંત ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું.

તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખી ગીતો વગાડ્યા છે, તમને ગમ્યા.